વેલકમ બેક. અમે ચાલી છે સોરે. કોઉ સોરે ચાલી છે? આજે ચર્ચા રે સોરે. ચર્ચા કરુચે કોણ જે એઆઈ વિષયરે વર્તમાન જ્ઞાન ઓ સચેતનતા કેતે જરૂરી. આમ પઈ એઆઈ વિષયરે જ્ઞાન એવં સચેતનતા એબે કેતે જરૂરી, એ પ્રશ્ન મુ આપણ માનક પઈ આણીથલે આજે. એવં આપણ માને મતે એસએમએસ કરીબા આરંભ કરી દેલેની. એસએમએસ પ્રથમ એસએમએસ ટી અમુકા આસીકી પહોંચી છી. વિવેકાનંદ દાસ રાજા બગીચા કટકરુ મેસેજ કરુછંતી, લેખુછંતી, ભાઈ મો ઘર હોઉછી કટક, કિંતુ મુ વર્તમાન બેંગ્લોર રે અછી. મુ ગોટે આઈટી કંપની રે જોબ કરે, કિંતુ મુ પ્રાયતઃ કટક સહિત જોડી હેકી રહીછી. એબં ઓડિશાર અનેક એફએમ સ્ટેશન્સ કુ મુ નિયમિત ભાવરે શુણે, એબં આપણકર આકાશવાણી એફએમ રેનબો કુ મધ્ય ટ્યુન કરે, એબં બહુત ભલો લાગુછી. આજે સકાળુ સ્મૃતિ મેડમકર ઉપસ્થાપના બહુત ભલો લાગિલા, એબં વર્તમાન મધ્ય આપણકર કાર્યક્રમરે ઉપસ્થાપના બહુત ભલો લાગુછી. મુ નિયમિત ભાવરે આકાશવાણી કટક એબં આકાશવાણી એફએમ રેનબો કુ શુણે. થેન્ક યુ સો મચ. આપણ એતે સુંદર કમ્પ્લીમેન્ટ સહિત આમકુ શુણુછંતી બોલે લેખીછંતી. બેંગ્લોરરે થાઇ મધ્ય આપણ એતે સુંદર ભાવરે આમ સહિત કનેક્ટેડ રહીછંતી. દિલ સે દિલ તકર સફરકુ એતે સ્ટ્રોંગ કરીકે રખીછંતી, સેથિપાઇં હૃદયરુ ધન્યવાદ. એબં એઆઈ ર ક્વેશ્ચન આજે જો આમે પચારથુલુ, તા પરિપ્રેક્ષીરે ભાઈ લેખુછંતી જે નિશ્ચિત ભાવરે જો પ્રશ્નટી આપણ પચારલે, એ પ્રશ્ન આજિકા વર્લ્ડ પઈ નિહાતી જરૂરી. બટ આમે વર્તમાન એઆઈ રે સેતે ડેવલપ્ડ કરી પારી નાહી જેતિકી અન્ય કન્ટ્રીઝ માને ડેવલપ કરી સારિલેણે. તેણુ ઇએ આમ પઈ ગોટે બહુત બડ આહ્વાન, એબં એ વિષયરે આમકુ ચિંતા કરીબાર આવશ્યકતા અછી. આમ કન્ટ્રીર યુથ પાવર બહુત અધિક અછી એબં બહુત સ્ટ્રોંગ અછી. જદી આમ યુથ માને એઆઈ ઉપરે બેસી રિસર્ચ કરંતે એબં એઆઈ ર જ્ઞાનકુ આઉ ટીકે આગુકુ નવા પઈ ચેષ્ટા કરંતે, નિજે એઆઈ ર કિછ ડેવલપમેન્ટ આમ દેશરે કરી પારંતે, તેબે ઈ આમ પઈ બહુત ભલો હોંતા. એબં એઆઈ વિષયરે જ્ઞાન વર્તમાન આમે સમસ્તંકુ પઈ બહુત જરૂરી, એયા હોઉછી મોર મત. બહુત સુંદર કથા કહીલે. નિશ્ચિત ભાવરે જેમતી આપણ યુથ માનક કથા કહીલે, યુથ માને વર્તમાન આમર ભારતર ગોટે બહુત બડ પુંજી, આમર નુઆ ભારતર નુઆ શક્તિ હોઉછંતી એ જુવશક્તિ. એ જુવશક્તિ આમ ભારતર ગોટે સબુઠારુ બડ પરિચય વર્તમાન વર્લ્ડરે. તેણુ જદી જુવશક્તિ એ એઆઈ વિષયરે અધિક રિસર્ચ કરી પારિબે જેમતી વિવેકાનંદ ભાઈ કહુછંતી, તેબે આમ પઈ ગોટે બહુત બડ ઓપર્ચ્યુનિટી નહીં આસિબ ફ્યુચર પઈ. એબં તા સહિત સે લેખુછંતી જે એઈ જો એઆઈ વિષયરે જ્ઞાન એબં સચેતનતા બહુત જરૂરી, ઈ હોઉછે તાંકર મત. બહુત બહુત ધન્યવાદ ભાઈ આપણકર એ સુંદર એસએમએસ પઈ. આઉ ગોટે મેસેજ આમકુ આસીછી જાહાકુ મેસેજ કરુછંતી સુચિસ્મિતા ભુયા. કોઠું મેસેજ કરુછંતી લેખિબાકુ બોધે ભૂલી જઈછંતી, બટ સુચિસ્મિતાંકર બહુત સુંદર છોટિયા મતટે આસીછી જે ભાઇ ગુડ આફ્ટરનુન, પ્રોગ્રામ બહુત ભલો લાગુછી. એઆઈ ઇઝ ધ નેક્સ્ટ ફ્યુચર. એઆઈ આમર ભવિષ્યતકુ સુંદર કરવા સહિત કિછી વિપદકુ મધ્ય ડાકી આણુછી. તેણુ આમે